0: अच्छा तो पुछ करो आए मीटिंग निकी आग वो मालदारी के आज ना तो आऊँ मोड़ पोजे आऊँ तो एडा लगभग 12 11:30 बारह वगे पोजे वेले में वेलो
1: ઘેટા બકરાનું
2: કરો ઘેટા બકરા
1: એના એના ચરિયા માટે સરકાર ને લખો મુખ્યમંત્રી પછી મહેસૂલ પ્રધાન અને કલેક્ટર કે ભાઈ જમીનો બધી આપી દેશો તમે ચરિયાનો ઘેટા બકરા અને એની જે ચરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી ગાય ભેંસ માટે છે કોટ ઓરો 40 એકર આપે છે તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ જો અનામત સરકાર નહીં રાખે તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સરી સરકારને સોંપવા પડશે
3: હા ચોક ઠીક છે હા સરકારી રાખાલી તો એમાં ખૂટા આવી ગયા પવન દે ગયા ઈનો હાલે એ મને પવન દે
4: કે મારે રજૂઆત કરી દે જો એ વડી રા કરી રહ્યું ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપા તા બંધ કરા
3: એ પહેલા એ રાખાલી મને બંધ હોય તો એની મે તો એ સરકારી ફરસ જો હોય તો ફરસ વાળી
5: પાડી
3: દે એની તો એની મે ઓકર ના કરવાની
5: રૂપા વસ્તુ હોય ને રૂપા વસ્તુ માં બંધ ન થાય કરી શકે મેન કરો કે રૂપા સજી રાખાલ મે તો થિયે ના થાય દર ફેરે કરીએ તો એ કતરા 2 એકર ને 4 એકર ને કરીએ એ પાકે થોડો કારો કાળો થાય પણ બાકી જી રખાલા એને માલ બંધ રાખી ના રિપોર્ટ વસ્તુ થી
1: ઓછો ની રખડતી ભટકતી છે હજી આ મકાન નથી બનાવ્યું.

0: ઉદ્યોગ પતિ અંકે ધંધો અહીં જતી મચી ભરજો. કોંગ્રેસ કા ના તો અત્યારે તમે ભાગો છો, પણ જયારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ મજા કરશે.
1: ઉદ્યોગપતિ છે અત્યારે સરકારે જો અત્યારે જે છે ને બધાને વેચાણ જ આપી દેશે, બધી બધું પ્રાઇવેટ કરી નાખવાનું જે હોય તે. બાકી આમ જનતા માટે કાંઈ નથી, જનતા ખુલે આમ ફરે છે, કાંઈ એની પાસે કાંઈ આવે કે નથી ને.
0: ઉદ્યોગ
2: આવે સમાચાર પૂછો.
1: ઉદ્યોગ આવે તો એના પોતાના ગામના માણસો ને મજૂરી માં ના રાખવા કે
2: ના,
1: એ બાર ના માણસો રાખવાની, એને મજૂરી નહીં, એની જમીન લઈ લેવી, એને ખતમ કરી નાખવા ક્યાં. આથી એની ઉપર છે સરકાર.

0: ಇಡ್ರಿ.
1: ಸಂಜೆ ಸಾಮಾನು ಪಗಾರ ಮತ್ತೆ ಇದು
2: ಬಾರ ಲೀಟರ್ ಕೀರ್ ಕಣ್ಣಿ ಡಯಾಪರ್ ಮೇ ಹೋಟಲ್ ಜನತ ಜಾ ತು ಹಕಡಿ ಬಂದ ಏ ಡಯಾಪರ್ ಮೇ ಬೇಕಡಿ ಹೋಟಲ್ ಬಂದ ತು ಬಾಯ್ અને રિબારી એને તો આજે ખાયો ના બંધ હે ઉમે નખત્રણે ડીરી ચગડે ઉ આયો ને ભજેર ચાલુ થઈ છે
3: બધું ચાલ થઈ
2: તો ઉ જાન થઈ રે મારી એને બંધ હાલે તો રહી તો ચાલુ પછા કરે જ
4: લીટર
2: વધારે
5: કારણ છે કે ખેડૂત ની પોતાની કાયદેસર માન્યતા છે, પણ માલધારી ની સરકાર માં કાયદેસર રીતે માલધારી તરીકે ની કોઈ ઓળખ કે માન્યતા નથી. ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં, આખા દેશ ના માલધારી ની વાત છે. બરાબર. તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો આ સૌરાષ્ટ્ર માલધારીઓનું એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે

0: જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને જરૂરિયાત ઉપર નિભાવ કરે છે, બરાબર. તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરને લીધે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં, બરાબર છે. કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર, એટલે એને બાઉન્ડ્રી વાળી દે, પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતાં જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે, એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કને જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચડી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે, હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણો ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે, પછી ભલે એ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
1: કઈ નથી
0: બીજા નંબરે, હવે જે બગડો બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વીડિયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂરત છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જ્યાં ચરિયાણ છે, જ્યાં ઊંટ ને ઘોડા ને ઊંટ ને ઘેટા ને બકરા ને બધું ગાયો ભેંસો ચરે છે, એ જમીન આવે ત્યાં પવનચક્કી આપી દેવામાં આવે, બરાબર. એમને એવું છે કે અહીંયા માલઢોર કરતા પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે અને માલ મરી જાય છે.

0: Ne?
1: Dana kore uthi hoy me uthi hoy kore ke
2: meg vaak vaak vaak
1: vaan hai
2: uke dasa me yaar ne paanch to mujhe to vishe na animal ne uthe na amuk gujarati che na એટલે ભૂખ મરતા ભક્તિ કરી છે તઈ મારે ચાલે મારે તો ઉતા ચાલે
1: પઠાણી મજા નથી ને
2: હમ ના ના પાંચ કે હું આવ મોટે ઉ ના એકડું ધંધો પાંચ છે સી ના કે મેની મે ધક્કા જલે

0: નિશાની હોય ને નિશાની. હા તો સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, બરાબર, પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે?
1: ચલો લખ્યું અનવર. હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને. ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોયું.
1: સરસ. બે નંબરનું? હા હાથ લે તો અલ્તાફ નીચે કર. હા વર્ગ શિક્ષકે